0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતના એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને નવી દિલ્હીમાં 9મા ભારત આંતરરાષ્ટ્રીય જળ સપ્તાહનું ઉદઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓની ત્રીજી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની એક બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી. અને એશિયન ગેમ્સમાં ભારતે મહિલા T20 ક્રિકેટની અંતિમ મેચમાં શ્રીલંકાને 270 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કેવડિયા સ્થિત એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે. આ પુરસ્કાર ફીચર ફિલ્મ, નોન ફીચર ફિલ્મ અને સિનેમેટોગ્રાફી સહિત વિવિધ શ્રેણીઓમાં કલાત્મક અને તકનીકી શ્રેષ્ઠતાને માન્યતા આપે છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયની નવી નીતિના ભાગરૂપે આ પુરસ્કાર રાષ્ટ્રીય રાજધાનીની બહાર યોજાઈ રહ્યા છે. આ સમારોહમાં દેશભરની સિનેમેટિક પ્રતિભાઓ ભાગ લેશે. રાષ્ટ્રપતિ પીઢ ફિલ્મ અભિનેતા અનંત નાગને વર્ષ 2024 માટે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રદાન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં 9મા ભારત આંતરરાષ્ટ્રીય જળ સપ્તાહનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે પાણીના ચોક્કસ ઉપયોગ અને તેનું સંરક્ષણ કરવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે પાણી સપ્તાહ એ તમામ હિસ્સેદારોને પાણી વ્યવસ્થાપનના પડકારો પર વિચાર વિમર્શ કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ પ્રસંગે ઉપસ્થિત જળશક્તિ મંત્રી સીઆર પાટીલે પાણી સંરક્ષણના મહત્વ અંગે વાત કરતા કહ્યું કે સરકાર દેશના દરેક નાગરિકને પીવાનું પાણી પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું હતું.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કે નેતૃત્વ મેં ભારતને જલ પ્રબંધન કો જન ભાગીદારી સે જોડને ઇસે જન આંદોલન બનાને પર લગાતાર બલ દિયા હૈ. ભારત કે લિયે જલ સુરક્ષા વિકસિત ભારત 2047 કી મજબૂત નીવ હૈ. પાણી કા સંબંધ હમારી ખેતી, ભોજન, સ્વાસ્થ્ય, ઉદ્યોગ, ઉર્જા ઓર પર્યાવરણ સે ભી જુડી હુઈ હૈ.
0: આ વર્ષે પાણી સપ્તાહની વિષયવસ્તુ આબોહવા સ્થિતિસ્થાપક પાણી વ્યવસ્થાપન છે. 5 દિવસીય કાર્યક્રમ દરમિયાન નીતિ નિર્માતાઓ, પાણી ક્ષેત્રના નિષ્ણાતો, સંશોધકો, ઉદ્યોગ, નાગરિક સમાજ અને યુવા વ્યવસાયિકો પાણી સંબંધિત પડકારો, નવીનતાઓ અને ઉકેલો અંગે ચર્ચા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ANTFના વડાઓની ત્રીજી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું. આ 2 દિવસીય પરિષદ ભવિષ્યની પેઢીઓને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે એક મજબૂત મંચ પૂરું પાડશે. આ પરિષદમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ANTF વડાઓ ભાગ લઈ રહ્યા છે. પરિષદમાં કેન્દ્ર સરકારના પગલાંને વધુ મજબૂત બનાવવા માટે યોગ્ય વ્યૂહરચનાઓ અપનાવવા પર ચર્ચા કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસેવા દ્વારા દેશ સેવાના મંત્ર અને નિરંતર પ્રતિબદ્ધતાથી જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ અંગેની અમારી વિશેષ શ્રેણીમાં આજે અમે પ્રાકૃતિક ખેતી દ્વારા આ અભિગમને કેવી રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે તે વિશે વાત કરીશું.
2: સિક્કિમ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં તેના સમૃદ્ધ કૃષિ ઉત્પાદનો માટે પ્રખ્યાત છે. સિક્કિમને 2016માં પ્રથમ ઓર્ગેનિક રાજ્ય એટલે કે પ્રાકૃતિક રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું. સિક્કિમ એલચી, આદુ અને બકવીટ જેવા પાકો માટે પ્રખ્યાત છે. સિક્કિમ લગભગ 90% એલચીનું ઉત્પાદન કરે છે, જે ભારતમાં સૌથી વધુ છે અને ઓસ્ટ્રેલિયા અને યુએઈ જેવા દેશોમાં તેની નિકાસ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાએ સિક્કિમમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2021માં સિક્કિમની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે
3: હમારા ડેમાજોંગ અબ કેવલ રાઈસ ઉત્પાદન કે લીએ નહીં જાના જાતા, ઉસકી પહેચાન અબ ઓર્ગેનિક રાઈસ કે લીએ જો હોને લગી હૈ. બડી ઇલાયચી, અદરક, હલ્દી, એવોકાડો, કીવી એસે કિતને ઉત્પાદ દેશ ઓર દુનિયા કે બજાર તક પહોંચ રહે હૈ.
2: સિક્કિમમાં મોટી એલચી ઉપરાંત બકવીટ પણ મોટા પાયે લણવામાં આવતો પાક છે. સિક્કિમમાં ત્રીજા સૌથી મોટા પાક બકવીટ GI પ્રમાણપત્ર ધરાવે છે. ભારત સરકાર અને સિક્કિમના કૃષિ વિભાગ વચ્ચે મજબૂત સહયોગના કારણે સિક્કિમમાં પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક

0: કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. ઉત્તરાખંડના નરેશ બંસલ પણ 25મી નવેમ્બરે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. પંચે પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની એક બેઠક માટે પણ પેટાચૂંટણીની જાહેરાત કરી છે. ટીએમસી સાંસદ રૂકમણી મલ્લિકના રાજીનામાના કારણે આ બેઠક ખાલી પડી હતી. આ મહિનાની 29મી તારીખથી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 16મી ઓક્ટોબરે મતદાન થશે. ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશની 11 બેઠકો, બિહારની 8, મહારાષ્ટ્રની 5 અને કર્ણાટકની 4 બેઠકો માટે વિધાનસભા પરિષદની ચૂંટણીની પણ જાહેરાત કરી છે. આ માટે ઉમેદવારીપત્ર 29મીથી ભરી શકાશે, જ્યારે મતદાન 23મી ઓક્ટોબરે યોજાશે. તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજયે રાજ્યભરની સરકારી શાળામાં ધોરણ 6-8ના વિદ્યાર્થીઓ માટે કામરાજ નાસ્તા યોજનાનો પ્રારંભ કરાવ્યો. 15,454 સરકારી અને સહાયિત શાળાઓમાં લગભગ 15,30,000 જેટલા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. પેટાચૂંટણીઓની આદર્શ આચારસંહિતાના કારણે ચેંગલપેટ અને તિરુપુર જિલ્લામાં આ યોજના લાગુ નહીં કરાય. બિહારના જમુઈ જિલ્લામાં એક સગીર વિદ્યાર્થીની સાથે કથિત છેડતી અને દુર્વ્યવહારના સંબંધમાં પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે. સાંભળીએ એક અહેવાલ.
1: જમુઈ કે પોલીસ અધિક્ષક વિશ્વજીત દયાલને બતાયા કે વાયરલ વીડિયો કી જાંચ કે બાદ ભારતીય ન્યાય સંહિતા ઓર પોક્સો અધિનિયમ કી સંબંધિત ધારાઓ કે તહેત પ્રાથમિકી દર્જ કી ગઈ હૈ. વીડિયો કો સોશિયલ મીડિયા સે હટાને કી કાર્યવાહી ભી કી જા રહી હૈ.
2: જો વીડિયો સોશિયલ મીડિયા પર હૈ ઉસકો ટેક ડાઉન કરને કે લિયે વિધિ સંમત કાર્યવાહી હમ લોગ કે દ્વારા કર દી ગઈ હૈ. જો SIT જો ગઠિત હુઈ હૈ વો લગાતાર છાપામારી મે હૈ. અભી તક વીડિયો કે આધાર પર 3 લોગોં કો અભી હિરાસત મે લિયા ગયા. વીડિયો કે આધાર પર કુછ ઓર લોગ કો ચિહ્નિત કર લિયા ગયા હૈ, ઉનકી ભી જલ્દી.
1: ખેલ મંત્રી ઓર જમુઈ વિધાનસભા ક્ષેત્ર સે વિધાયક શ્રેયસી સિંહ ને ભી ઘટના કી નિંદા કી. આકાશવાણી સમાચાર પટના.
0: એશિયન ગેમ્સમાં ભારતે મહિલા T20 ક્રિકેટની અંતિમ મેચમાં શ્રીલંકાને જીત માટે 270 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટે 216 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચમાં ઓપનર સ્મૃતિ મંધાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11,000 રન બનાવનાર વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની ઇતિહાસ રચ્યો છે. એશિયન ગેમ્સમાં ભારતીય મુક્કેબાજ સાક્ષી ચૌધરીએ 51 કિલોગ્રામ વર્ગમાં ફિલિપાઇન્સની આયરા વિલેગાસને 5-0થી હરાવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતની મહિલા ટેબલ ટેનિસ ટીમે આજે થાઇલેન્ડને 3-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો મુકાબલો ઉત્તર કોરિયા સામે થશે. જો કે ભારતીય મહિલા બેડમિન્ટન ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં જાપાન સામે પરાજય થયો હતો. આજે ભારત સહિત સમગ્ર દુનિયામાં વિશ્વ ગેંડા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, જેનો હેતુ ગેંડાની 5 પ્રજાતિઓના રક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. 5ને જીવંત રાખો વિષયવસ્તુ સાથે આ વર્ષે ગેંડાના નિવાસસ્થાનોનું રક્ષણ કરવા, શિકાર અટકાવવા અને ગેંડાના શિંગડાના ગેરકાયદેસર વેપારને રોકવા માટે મજબૂત પ્રયાસો કરવાની હાકલ કરાઈ છે. ન્યૂયોર્કમાં ગઈકાલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન પ્રથમ V4+ ઇન્ડિયા વિદેશમંત્રીઓની બેઠક યોજાઈ હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકના વિદેશમંત્રીઓ સાથેની બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં ભારત અને વિસેગ્રાડ ગ્રુપ વચ્ચે સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતના એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને નવી દિલ્હીમાં 9મા ભારત આંતરરાષ્ટ્રીય જળ સપ્તાહનું ઉદઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓની 3જી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની એક બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી. અને એશિયન ગેમ્સમાં ભારતે મહિલા T20 ક્રિકેટની અંતિમ મેચમાં શ્રીલંકાને 270 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: दुपारचं 1:30 आहे आता राष्ट्रीय मराठी बातम्या आणि त्यानंतर म्हणजे 1:40 यवतमाळ जिल्ह्याचं वार्तापत्र नागपूरहून सहक्षेपित करू.
4: आकाशवाणी मुंबई. नंदिनी मथुरे राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. राज्यसभेच्या 11 तसंच विविध राज्यातल्या विधान परिषदेच्या 28 जागांसाठी द्वैवार्षिक

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना अने न्यूज ऑन AIR मोबाइल एप्लिकेशन पर कार्यक्रम छे गीत गुर्जरी। जे मित्रों जवाब आप्या छे एमना नाम छे भावनाबेन प्रजापति, गुलाबभाई शाह, भरतभाई खोना, सुमतीबेन पटेल, मावचंद भाई, डॉक्टर निलेश चितलिया, हंसाबेन ठाकर, विभाबेन महेश्वरी। अने साचो जवाब हतो के गणेश जी ने तुलसी नो पान चढ़तो नथी। अने इंडोनेशिया नी 20,000 नी चलनी नोट पर गणेश जी नो फोटो छे। मित्रों हवे आवी रह्या छे आपना माटे त्रण प्रश्नों। अष्टविनायकना केटला गणपति मात्र पूनामां छे? એટલે તમે જો અષ્ટવિનાયકની યાત્રા આરંભો તો પૂનામાં તમે કેટલા ગણેશજીના દર્શન કરી શકો? આ છે પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે, એવા કયા ગણપતિ છે જ્યારે તમે અષ્ટવિનાયકની યાત્રા શરૂ કરો ત્યારે પ્રથમ પણ એમના દર્શન કરવા પડે, એટલે કે પ્રારંભ પણ એમનાથી જ કરવો પડે અને અંતે ફરી પાછા એમના દર્શન કરવા પડે જ, તો જ તમારી અષ્ટવિનાયકની યાત્રા પૂરી થાય છે? અને અષ્ટવિનાયકમાં જમણી સૂંઢવાળા ગણપતિ કયા છે? આ પ્રશ્નોના ઉત્તર આપે મને આપવાના છે. અમારો નંબર છે 0224515413402245154135.

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરાસોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ્લિકેશન પર ગીત ગુર્જરી કાર્યક્રમ તરુલતા કરોડિયાની સાથે. મિત્રો, સાચા જવાબ જેમણે આપ્યા છે એમના નામ છે વિભાબેન મહેશ્વરી, ભરતભાઈ ખોના, ગુલાબભાઈ, જતીન દરજી, હેમન આસર શિવાજી પાર્કથી અને હંસાબેન ઠાકર. મિત્રો, આ મિત્રોએ સાચા જવાબ આપ્યા છે. અને સાચો જવાબ શું છે? તો સાચો જવાબ છે કે લોકમાન્ય ટિળકે સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરી ત્યારથી કેશવજી નાઇક ચોલ ગીરગાંવ ખાતે ગણેશ ઉત્સવની શરૂઆત થઈ. એવું કહેવાય છે કે 1893માં આ ગણેશ ઉત્સવની શરૂઆત થઈ અને 1901માં લોકમાન્ય ટિળકે આ મંડળની મુલાકાત પણ લીધી હતી. મિત્રો, અહીં કોઈ જાતના લાઉડસ્પીકર કે પછી લાઇટ કે મોટી મોટી લાઈનો હોતી નથી. આ એકદમ પરંપરાગત રીતે આવીને ઉજવાતો ગણેશ ઉત્સવ છે. અને મિત્રો, અહીંમાં શાર્દુલ માટીની 2 ફૂટની ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને આ રીતે આ ગણેશ મંડળ ગણેશ પૂજા કરતો હોય છે. એટલે 1893થી આ ગણેશ ઉત્સવની અહીં શરૂઆત થઈ હતી. હવે આવે છે આપના માટે બીજા પ્રશ્નો. તો મિત્રો, કેરળમાં એક મંદિર છે ત્યાં એવી માન્યતા છે કે ગણેશજીની મૂર્તિ દિવસે દિવસે વધતી જાય છે. હવે આ જે વધતી જાય છે તે ઉપરની તરફ વધતી નથી, પરંતુ એની પહોળાઈ અને એ આગળની તરફ વધી રહી છે. તો એ ગણેશ મંદિર કયું જ્યાં ગણેશજીની મૂર્તિમાં વધારો થઈ રહ્યો છે એવી માન્યતા છે? અને જાપાનમાં બૌદ્ધ ધર્મના લોકો ગણેશજીની પૂજા કરે છે તો ત્યાં ગણેશજીનું નામ બીજું છે. તો જાપાનમાં લોકો કયા નામથી ગણપતિની પૂજા કરે છે? આપે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. નંબર છે 0224515414, 0224515414.

મિત્રો, જાપાનમાં ગણપતિ બાપ્પાનું નામ છે કાંગેલેન અને બીજું એક નામ છે શોટેન. આ બે નામોથી ગણપતિ બાપ્પા ત્યાં પૂજાય છે. અને કેરળનું જે મંદિર મેં પૂછ્યું હતું કે જેમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ ઉપરથી નહીં પરંતુ આગળથી વધી રહી છે એનું નામ છે મધુર મહાગણપતિ મંદિર. અને જે મિત્રોએ સાચા જવાબ આપ્યા છે એ છે હંસા ઠાકર, વિભાબેન ભરત ખોના અને જતીન દરજી. મિત્રો, મારો હવે પછીનો પ્રશ્ન છે કે વિશ્વમાં ગણેશજીની સૌથી ઊંચામાં ઊંચી મૂર્તિ ક્યાં આવેલી છે? વિશ્વમાં ગણપતિની સૌથી ઊંચામાં ઊંચી મૂર્તિ ક્યાં આવેલી છે? આપે મને જવાબ આપવાનો છે. નંબર છે 0224515413402245154135.

बनाकर भरत खोना, हर्षा मेहता, डॉक्टर निलेश चितलिया घाटकोपरथी, कपिल गाला चेम्बूरथी अने जतिनभाई दर्जी. અને જતીનભાઈ દરજીને એમના લગ્નની યાદ આવી ગઈ આ ગીત સાંભળીને, અને એમને કાર્યક્રમ ખૂબ જ ગમ્યો. તો મિત્રો, આપને કાર્યક્રમ ગમે એ જ અમારો પ્રયત્ન હોય છે. અને સૌથી ઊંચામાં ઊંચી મૂર્તિ કાંસાની છે, અને આ મૂર્તિ ઊભી છે, એટલે ઊભી ગણેશજીની મૂર્તિ છે, અને એ છે થાઇલેન્ડમાં, જે 118 ફૂટ ઊંચી છે, એટલે કે 39 મીટર. એનો અર્થ એ થાય કે 14 માળાની બિલ્ડિંગ જેટલી આ મૂર્તિ મોટી છે. 854 કાંસાના ટુકડાને જોડીને આ મૂર્તિ બનાવવામાં આવી હતી. અને આ ગણેશ મૂર્તિ જે કાંસાની છે, એના 4 હાથ છે, અને ચારે હાથમાં સમૃદ્ધિના પ્રતીક રૂપે કેરી, કેળા, શેરડી અને ફણસ છે. કેરી, કેળા, શેરડી અને ફણસ છે. મિત્રો, આ તો થઈ ઊંચામાં ઊંચી ઊભી મૂર્તિની. હવે ઊંચામાં ઊંચી બેઠેલી મૂર્તિ ક્યાં આવેલી છે એની વાત કરીએ, તો એ આવી છે મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં, જે ગણેશ મંદિરનું નામ છે ચિન્મય ગણાધીશ મંદિર. અને આ મૂર્તિ બેઠેલી છે જે 90 ફૂટ ઊંચી છે. અને હવે આવી રહ્યો છે કાર્યક્રમનો અંતિમ પ્રશ્ન, ગણેશજીની સૌથી નાનામાં નાની મૂર્તિ ક્યાં આવેલી છે? આપે મને જણાવવાનું છે સૌથી નાનામાં નાની મૂર્તિ કઈ છે. અને નંબર છે 02245154134, 02245154135. આ અંતિમ પ્રશ્નનો જવાબ આપની પાસેથી.

मित्रों, विभाबेने कहूं के मलाडमां शिवलिंग उपर एक इंचनी गणेशजीनी सौथी नानामां नानी मूर्ति छे। ઉષાબેન ખોનાનો પણ ફોન હતો અને જતીનભાઈ દરજીનું એવું કહેવું છે કે પેન્સિલની ટોચ ઉપર ગણેશજીની નાનામાં નાની મૂર્તિ તેલંગાણામાં છે। તો મિત્રો, મારી જે માહિતી છે એ મુજબ મહારાષ્ટ્રના અહમદનગરમાં આ સૌથી નાનામાં નાની મૂર્તિ આવેલી છે। આ મૂર્તિ બનાવનાર જે ભાઈ છે એમનું નામ છે અનિલ કાંબળે અને આ મૂર્તિ એમણે બનાવી હતી 2012માં, જેનું કદ હતું 0.06 મિલીમીટર અને જેનું વજન છે 0.022 મિલીગ્રામ। મિત્રો, આ રાઈના દાણા કરતાં પણ નાની મૂર્તિ છે અને એ નરી આંખે જોઈ શકાય એવું નથી। આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ્લિકેશન પર ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી। મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયાને આપો રજા, ફરી મળીશું વચન સાથે। નમસ્કાર, 4 વાગે આપ સાંભળશો સમાચાર।